0: ஹவுஸ் பஹா வினாடி விசி ஹதாய் வெலாவ சாரு ஓயா ஷோக்கு படங்கன கலிங் இதுலம கியூவனே அந்த ஹிந்தி டிகக் கஹமு கியலா ஹஹா மங்கொண்ட லசன சிந்துவ கிளாசிக்கர் கத்தா ஹபாய் மேக மே கம்பெடிஷன் එක එහෙම නැත්තම් මේ ඉන්දියාවේ ගායන තරගයක් අතරතුර ගත්ත කැලක් තමයි මම මේ ප්ලේ කරන්නේ.
1: ඕකේ.
0: අර ලස්සන සින්දුවක් මම පෞද්ගලිකවත් ආස කරන සින්දුවක්.
1: රයිට්.
0: එතින් අපි හිතුවා
1: අහලා බලන්න.
0: අපේ යාළුවන්ටත් දෙන්න. හරි අපි සින්දුව අහලා මේ පැත්තට එමු. හවස 5යි විනාඩි 28යි.